0: ભવિષ્ય ભરાચ ભાર
1: મારુનચ આદિ ખાતરી કરા ઘાઈત નિર્ણય નકા ઘ્યો તપાસની શિવાય ઘર ઘેણ મોટી રિસ્ક હે લક્ષા ઠેવ ઘરંચા સર્વ પ્રકારચા ઇન્સ્પેક્શનસે વન સ્ટોપ સોલ્યુશન મંજેચ આક્વા બિલ્ડ ઇન્સ્પેક્શન્સ તે શોતિલ મેજર માઇનર અને સેફ્ટી ડિફેક્ટ્સ ફોર શ્યોર તુમચા નિર્ણય મગ હોઈલ વેરી સ્માર્ટ અને ક્લિયર અને હા તુમચા હક્કાચા મરાઠી માણૂસ 0430-583-588 લા ફોન લાવા અને સર્જે રાવાંશી નક્કી બોલા લક્ષા ઠેવા 0430-583-588